0: સમયમાં જો કુછ ભી એ બચ્ચલનું જે આપક ફિલ્મી જગતમાં ઓમાં ક્યાં કુછ હમારા દર્શક નહીં દેખણવાલા છે, લુકાયક ઢકાયક છપાયક બતા દો જરા.
1: લુકી વેર તો બતુલ. અબ મેં સોચનું કે જતુલે મેર અનુભવ છું એક અભિનેત્રી જસ, તો મેં કે બહોત મન છું કે અબ મેં એક ટેકનિકલ ટીમ કે મિલા બેર, કુછ ભલ એક્ટર્સ મિલા બેર, એક ભલ કહાની ધરું પહાડ સામે.
0: બહોત સુંદર.
1: ઓર ઉલે મહિલા પ્રધાન કહાની હોલ. ઓર મેં કે અપણ પહાડ મહિલા કે ઉસી ધરણ છું જસ ઉ છું, બહોત કઠોર ભેરવટી ઓર ઉતુ સંવેદનશીલ
0: ભીતર બેઠે. ક્યા બાત. અમર તમામ શુભકામના આપક ઓણવાલા સભી જો પ્રોજેક્ટ છે જો કામ ભી કલા આપ હમ ભી દેખલા ઓર દુનિયા ભી દેખા લી, લેકિન આજ આપ કાર્યક્રમ મેં ખૂબ સુંદર મજા આણો છે છું લગાણો કો, લેકિન બગત કમ છે. ફિર ભવિષ્યમાં આપક દગડ નય વિષય પર નય વિષય ભી ક્યા કુલ મિલા કે આપક ફિલ્મ કી બાત હમ કરલા ઓણવાલ સમયમાં. આજ કા ખાતર આપક બહોત બહોત ધન્યવાદ. આભાર.
1: ધન્યવાદ.
2: સુણદર બહોત સુંદર છું બત આપ સુણના છે છું લગાણા છે. ગઢવાલી કુમાઉની ફિલ્મ અભિનેત્રી અંકિતા પરિહાર કદગડ હમર દગડ્યા વિનય ધ્યાની. ઓર બહોત હી મહત્વપૂર્ણ ઇચ્છુઈ બત છે જો ભી અભિનય કા ક્ષેત્રમાં યા કલા કા ક્ષેત્રમાં અગ્ને જાણ ચાણા છન ઓર ઉનકા વાસ્તા ઇચ્છુઈ બત બહોત મહત્વપૂર્ણ છે. હું લોકો તે યું બધુ સે પ્રેરણા મિલેલી, ઊંકું આત્મવિશ્વાસ બઢલું, ઊંકી ઝિઝક ખતમ હોયેલી. ઓર ખાસ કરી કે બોલે જા કે જનુ એક મહિલા અભિનેત્રી છે અને ઓના પર બારમ બતાય કે હમર આપણે બારમ બતાય પર અનુભવ બતાવીને ઉન, તો ખાસ કરી કે હમારી જો નોની છે ને ઊં તો બહુ પ્રેરણા મિલેલ, ઊંકા ભીતર પ્રતિભા દબી રહે જાન હે ને, તો ઊં તો ભી હિંમત આયેલ. તો ઇન કિસ્મ કા કાર્યક્રમ લે કે હમ ગ્રામ જગતમાં આણ રંદો, તો એ વાસ્તા કાર્યક્રમ ગ્રામ જગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તો આપ લોગ હમાર દગુડ એને બણાઈ રખ્યા. ઓર અબ કાર્યક્રમ તે અગ્ને બળદો ઓર સુણદો જગતલાલ ડોગરા કા સ્વરમાં જૌનસારી ગીત.